0: બોલિવૂડ બોલિવૂડ બોલ્ડા ઓન્લી ઓન મિર્ચી ઇટ્સ હોટ. હુમા કુરેશી, આપકા જો કિરદાર હૈ બેબી ડૂ ડાઈ ડૂ મેં, ઉસે મહારાષ્ટ્રન બનાને કી કોઈ ખાસ વજહ થી?
1: નચિકેતા રાય, ઉન્હોને પઢી, એન્ડ ધેન એટ સમ પોઈન્ટ નો આઈ ગોટ વેરી એક્સાઇટેડ બીકોઝ હી ઇઝ અ મહારાષ્ટ્રન બોય. આઈ થોટ માય ડાયરેક્ટર વિલ બી વેરી હેપી કે અરે વાહ, યુ નો, યે હમારે ખેડે કી કુછ વો કરના ચાહતી હૈ, બટ આઈ થિંક વો ડિસઅપોઇન્ટ હો ગઈ કે યે નહીં કર પાયેગી. તો ઉન્હોને બોલા કી તુમ મહારાષ્ટ્રન હી હો પિક્ચર મેં, મગર તુમ બોલ નહીં સકતે.
0: યે થી હુમા કુરેશી ટોકિંગ અબાઉટ બેબી ડૂ ડાઈ ડૂ ઓન મિર્ચી ઇટ્સ હોટ. Bollywood Boldal, Bollywood, Bollywood, Bollywood Boldal, only on Mirchi, it's hot.
2: Kuch kuch hota hai Anjali, tum nahi samjhoge.
3: जब चलेंगे गाने तो बहुत कुछ होगा,
4: बहुत कुछ होगा.
5: कतर का नंबर वन रेडियो स्टेशन 89.6 FM मिर्ची वन, इट्स हॉट.